કાર્યક્રમ સુનિયા સગલા પરિવારને વેદભાઈ કી ઘણી ઘણી રામ રામ, મોકળી મોકળી રામ રામ. કિસાન ભાઈઓ, આજ આપણ બાત કરાં ગ્વાર કી ઉન્નત ખેતી કે બારે મેં. તો ગ્વાર જ કી હૈ બા એ કી બહોત હી મહત્વપૂર્ણ દલની ઓર ઔદ્યોગિક ફસલ હૈ. જકે કે માંગ આપણે દેશ મેં સાગી વિદેશામાં ભી કે રેવે, ઓર અબ તો કે કા માંગ તેજીયું લગાતાર બઢણ લાગ રહી હૈ. ઓર ઇંગી ખેતી કમ પાણી વાળા કા ક્ષેત્ર હૈ, બઠે ભી આપણા કિસાન ભાઈ કે આસાની કર સકે. ઓર એ ખાતર કી હૈ કે આ રાજસ્થાન હરિયાણા ગુજરાત કે કિસાના ખાતર લાભકારી ફસલ જ કી હૈ બા માની જાવે. ઓર ગ્વાર કી ખેતી ખાતર કી હૈ કે ગરમ ઓર શુષ્ક જલવાયુ સારું જ્યાદા ઉપયુક્ત રહેવે. અચ્છી પેદાવાર લેન ખાતર કી હૈ કે તાપમાન જોકો હૈ વો કિસાન ભાઈઓ 25 થી 35 ડિગ્રી સેલ્સિયસ હોણો ચાહીએ. હલકી મધ્યમ દોમટ માટી ખાતર ઉપયુક્ત હોય, અર ખેતમાં જલ નિકાસ કી અચ્છી વ્યવસ્થા હોણી ચાહીએ. અર માટી કો જોકો પીએચ માન હૈ વો કિસાન ભાઈઓ 7 થી 8 કે બીચ અચ્છો માન્યો જાવે. ખેત કી તૈયારી કરતા ટાઈમ કે ખેતી શરૂ કરનું પહેલાં ખેત કી 2-3 બાર અચ્છી જુતાઈ આપણે કરી દેણી ચાહીએ. અર લાસ્ટ જુતાઈ જ કી હૈ બિંગ બાદ બી ટાઈમ 8 થી 10 ટન ગોબર કી સડડી ખાદ પ્રતિ હેક્ટેર આપણને રળા દેણી ચાહીએ. ખેતને સમતલ આપણને બનાવી રાખવું ચાહીએ, જકો કે પાણી સહી પ્રબંધન હોસકે, અર સાગે સિંચાઈ પાણી કી આપણે કે બચત ભી હોસકે. ઓર કિસાન ભાઈઓ, ઇંગી ઉન્નત કિસ્મા કી જે આપણે વાત કરાં તો આપકે ક્ષેત્ર કે અનુસાર કે ઉન્નત કિસ્મા આપણને ચયન કરનો ચાહીએ. જ્યાં કી RGC 936, HG 365, RGC 1066 ઓર પૂસા 9 બહાર એ કિસ્મા કી હૈ કે જ્યાદા ઉત્પાદન દેન વાળી ઓર રોગ પ્રતિરોધી કિસ્મા કી હૈ કે માની જાવે. બુઆઈ કે ટાઈમ કી જે વાત કરાં કિસાન ભાઈઓ, તો આપણો રાજસ્થાન પ્રદેશ ઓર ઉત્તર ભારતમાં ગ્વાર કી બુઆઈ જૂન કે મધ્ય લે કે જુલાઈ કે મધ્ય તક કરનો સારું સહી રહેવે. ઓર બીજ કી માત્રા જે કી હૈ 15-20 કિલોગ્રામ બીજ પ્રતિ હેક્ટેર, યાની 4-5 કિલો પ્રતિ બીઘા લગભગ આપણને રાખણી ચાહીએ. ઓર બોયું પહેલાં બીજને રાઇઝોબિયમ કલ્ચર ઓર ફફૂદનાશક દવાઓ આપણને ઉપચારિત કરી લેણું ચાહીએ. ઓર કતારું કતાર કી દૂરી જ કી હૈ 45 સેન્ટીમીટર આપણે રાખણી ચાહીએ. પૌધા પૌધા કી દૂરી જ કી હૈ 15-20 સેન્ટીમીટર આપણને રાખણી ચાહીએ. કિસાન ભાઈ, ગ્વાર દલની ફસલ હોવાને કારણ કે નાઇટ્રોજન કમ લેવે, પર શરૂઆતી વૃદ્ધિ ખાતર કે થોડી માત્રામાં આ જરૂરી ભી હોય. ઓર સામાન્ય સિફારિશ કી જે વાત કરાં તો 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફોરસ પ્રતિ હેક્ટેર આપણને દેણી ચાહીએ. ઓર ઉર્વરકાને બોઈ કે ટાઈમે આપણને ખેતમાં રેડણી ચાહીએ. સિંચાઈ પ્રબંધન કી જે વાત કરાં તો ગ્વાર કે કમ પાણીમાં ભી અચ્છી પેદાવાર આપણને મિલ જાય. ઓર વર્ષા આધારિત ખેતીમાં કે સામાન્ય વરસાદ જ કી હૈ ભાઈ પર્યાપ્ત રહે જાય. ઓર જે સૂકો પડ જાય તો ફૂલ આણ પર ફળિયા બળને કા ટાઈમ આપણને સિંચાઈ જરૂર કરી દેણી ચાહીએ. ઓર જ્યાદા પાણી કે કઈ વાર ફસલ ભી આપણા કે ખરાબ હોય આપણે દેખાં. ખરપતવાર નિયંત્રણ ખાતર કે બોયું 20-25 દિન પહેલાં નિરાઈ ગુડાઈ આપણને જરૂર કરી લેણી ચાહીએ. જરૂરી પડન પર દૂસરી નિરાઈ 40 દિન બાદ આપણને કરવી ચાહીએ. ઓર ખરપતવાર નિયંત્રણ કે પોતે